0: ગણપતિ.
1: હા,
0: તારો સુર છે બોલો
1: ક્રોટન,
0: પણ તારે કઈ જ્ઞાન છે? જ્ઞાન જ
1: કરતાની
0: તો ને 33 કોટ દેવ નમન કરે છે. નમન જ.

ડુંગરી કેરો છે ને સાંભળો મારી વાત ને, જટાયુ લડો રાવણે થી સીતા માતા રે કારણ, રાવણે કીધો ગત પ્રાણ ખૂબ લડા લ